0: શું છો કેફે
1: વાગસે કરેંગે સબકા સ્વાગત.
2: Yes, સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. કેફે કોલકાતા ઇશારે